0: Ashwani FM Rainbow 107.1 MHz Musically yours.
1: હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, આદાબ, કેમ છો, સત શ્રી અકાલ, આણી મુંબઈ કસકાય ઝકાસના. ઉમીદ કરતા હું આપ સભી લોગ મસ્ત હોગે ઓ લાઈફ એન્જોય કર રહે હોગે. ગુડ ગુડ ગુડ મોર્નિંગ. શુક્રવાર કી યે સુહાની સુબહ, ઓર શુક્રવાર કો મસ્ત મુંબઈ મેં રહેતા હૈ સિનેમા કા મેટિની શો. कौन सी है आज की फिल्म, जल्द ही आपको बताऊंगा और कुछ फिल्मी बातें भी होगी. लेकिन फिलहाल लेकर आया हूं आपके मॉर्निंग का एंटरटेनमेंट मस्त मुंबई. स्टूडियो क्लॉक के हिसाब से समय हो चुका है 8:52. आप सुन रहे हैं स्टेशन ऑफ अ नेशन एफएम रेनबो और मैं हूं आरजे शैलेंद्र. मस्त मुंबई को आगे

નમસ્કાર શ્રોતૃ, શનિવાર છાયા મંગલ પ્રભાતી આપણા સર્વાંસે મનપૂર્વક સ્વાગત. આપણે એક આહત ન્યૂઝ ઓન AIR એપ અને આકાશવાણી મુંબઈની 107.1 મેગાહર્ટ્ઝવર મુંબઈ રેઇનબો વાહિની વંદન કાર્યક્રમાલા સુરુવાત કરત આહોત.